એટલું જ કહું છું કે બસ થોડા ગરબા કરી લો, થોડા ગરબા કરી લો એટલે અચાનક જ તમે જોજો તમારા એટલી તમને ઠંડી આવી જશે તમારા શરીરમાં. ઓહો હો, ખતરનાક ઠંડી છો. નૈરોબીમાં રાબ પીધી કે નહીં? નથી આવડતી? હાલો હમણાં રેસીપી શેર કરું છું.

વાત છે ગુજરાતની ઇન ધ વોકલ્સ ઓફ કિંજલ દવે તમે સાંભળી રહ્યા હતા ઓન ધ ગુજરાતી શો એ હેલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ તો અત્યારે હું તમને કહું છું જે પ્રમાણે ઠંડી છે પણ તમે આ વાત સાંભળશો તો તમને પણ આમ ગરમી આવી જશે બિકોઝ યુ વિલ બી સો પ્રાઉડ ઓફ બીંગ અ ગુજરાતી એન્ડ બીંગ ફ્રોમ ગુજરાત યસ બટ ઇવન ઇફ યુ આર નોટ ફ્રોમ ગુજરાત ઇફ યુ આર અ ગુજરાતી ધીસ ઇઝ અ મેટર ઓફ પ્રાઇડ તો હવે તમે સાંભળો કોણ છે ટેનિસના ફેન્સ અને કોણ જોવે છે વિમ્બલ્ડન અને જો તમે ટેનિસ ફેન્સ હો અને વિમ્બલ્ડન જોતા હો મારી જેમ તો મને પણ નથી ખબર અત્યાર સુધી તો હું તમને તમારી સાથે જ હું પણ જાણું છું તો જો તમે વિમ્બલ્ડન જોતા હો તો જોકોવિચ સિનર બબલિક આ બધા નાઓમી બધા મેન જેન્ટ્સ બધા જે બધા પ્લેયર્સ છે એ બધા જે લોકો ટાવેલ્સ એ લોકોના વિમ્બલ્ડન ટાવલ્સ જે કહેવાય છે તે જે ફરતા હોય છે ને ખંભાએ આમ ખંભે રાખીને વારે વારે આમ પરસીનો લૂછવા જાય ને એ બધા ટાવેલ્સ તમે જે જોતા હો છો ને એ તમને ખબર છે એ બધા ટાવલ્સ ક્યાં બન્યા છે કહી દો ધોઝ ટાવલ્સ આર પ્રાઉડલી મેડ ઇન ગુજરાત અને અત્યારે નહીં આ વર્ષ નહીં સિન્સ 2009 અને તમે જો વિમ્બલ્ડન જોતા હો તો આ ટાવલ્સને મિસ કરી જ ના શકો કારણ કે બધે દેખાતા હોય છે તમને રાઈટ તો 2009થી આ વિમ્બલ્ડન ટાવલ્સ આપણા ગુજરાતમાં આપણા વાપી નામના ગામમાં બની રહ્યા છે અને આ કાંઈ ઓર્ડિનરી ટાવલ્સ નથી કે ઓ આમ જઈને તમે બજારમાં લાયા ના રે તમારે આ ટાવલ્સ એ લોકો બનાવે એના 18 મહિના પહેલાં એની ડિઝાઇનિંગ શરૂ થાય અને પછી એક ટાવલને બનાવતા 7 દિવસ થાય છે ત્યારે બનીને આવે છે ગુજરાતથી સીધા એક્સપોર્ટ ટુ ધ યુકે તમે સમજી ગયા ને કેવું કેવું આઈ મીન વોટ અ સ્મોલ વર્લ્ડ તો હવે આની જો જરાક તમને હું હિસ્ટ્રી કહું તો કે ક્રિસ્ટી કરીને એક મેન્ચેસ્ટરની કંપની હતી યુકેમાં જે આ ટાવલ્સ બનાવતી વિમ્બલ્ડનમાં અને 2009માં એક ઇન્ડિયન કંપનીએ આ ક્રિસ્ટીને ખરીદી લીધી અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી બસ એ દિવસ ને આજનો દિવસ આ બધા વિમ્બલ્ડનના ટાવલ્સ આપણે વાપીમાંથી થઈને યુકે જાય છે અને બેસ્ટ ક્વોલિટી પણ આઈ મીન અત્યારે તમે અહીંયા લેવા જાઓ વિમ્બલ્ડનમાં તમે જો મેચ જોવા જાઓ યુ નો ત્યાં શોપમાં તમે લેવા જાઓ એક એક ટાવલ કાંઈ 25 કે 30 પાઉન્ડના હોય છે અને તમે નહીં માનો કે મારો ફેવરેટ જોકોવિચ એક જુદી બેગ લઈ આવે એક ખાલી બેગ લઈ આવે કે આ બધા વિમ્બલ્ડનના ટાવલ્સ સુવિનિયર તરીકે લઈ જાય વિચાર કરો કે ક્યાં વાપી ને ક્યાં યુકે ને ક્યાં મારો મેન સર્બિયા લઈ જાય આ ટાવલ્સને આઈ મીન વાહ મને એમ લાગે છે કે હું સપનું જોઈ રહી છું આ સપનું છે કે સાચી વાત છે આઈ મીન એટલે હવે તમે જ્યારે યુ નો વિમ્બલ્ડન જોતા હો તો લુક પાસ્ટ ધી એસીસ લુક પાસ્ટ ધ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ બીકોઝ કોર્ટની સાઈડમાં યુ નો ઓન એવરી પ્લેયર્સ શોલ્ડર ઇઝ અ ટાઇની પીસ ઓફ ગુજરાત કેવું લાગે તમને હું બોલું છું તોય મને આમ કંઈ થાય છે જય જય ગરવી ગુજરાત અ ટાઇની પીસ ઓફ ગુજરાત ઓન એવરી વન શોલ્ડર ઇન વિમ્બલ્ડન વાહ

આદિત્ય ગઢવીના અવાજમાં આ તમે સાંભળી રહ્યા હતા નવલખાઈ લોબડી આડું ભેડિયું માળિયું મઢડે રાસ રમે. કેવું મસ્ત બોલી ગઈ ને હું છું કમલ ઓન ધ ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ. હવે આ ગુજરાતી લોકગીત એકદમ જ જૂનું ગીત છે જે પેઢીઓથી આને આપણે સાંભળતા આવ્યા છીએ અને આના પર આપણે ગરબા પણ કરતા હોઈએ છીએ. કંઈક હિંચક્યાઓ સ્ટેપ દોઢ્યું બોઢ્યું ખબર નહીં આના ઉપર કયો સ્ટેપ થાય પણ આપણે કરતા હોઈએ છીએ. અને યુઝ્યુઅલી આપણા ગુજરાતીઓની આદત છે કે ગરબા કરતા હોય ને તો આપણે એ બધા ગરબા ગાઈએ સાથે, કારણ કે બધા આપણા યુનો સિંગલોંગ જેવા હોય કે તમે ગરબાઈ કરો ને તમે ગરબાઈ તમે ગાઓ અને બધા આપણે ગાતા હોઈએ છીએ. પણ આ નવલખાઈ નવલખાઈ હા નવલખાઈની વાત કરું છું. આ નવલખાઈ ગાઈને સંભળાવો તો તમને સાચા ને પાકા ગુજરાતી કહું, સાચે ચેલેન્જ છે. 0701 106 106 પર 0701 106 106 પર તમે મને ખાલી એની એક જ લાઈન, પહેલી જ લાઈન ખાલી તમે મને રેકોર્ડ કરીને ઓડિયો મોકલાવો ઓન 0701 106 106 પર. અને મેં તમને કીધું એમ ગુજરાતીઓને ચેલેન્જ આપી એટલે એ લોકો એક્સેપ્ટ કરતા જ હોય છે. ખાલી ફર્સ્ટ જ લાઈન, આખું ગીત નથી કહેતીઓ, ખાલી ફર્સ્ટ જ લાઈન તમે મને ઓડિયો કરીને મોકલાવો અને જોઈએ આપણે કે કેટલા કરી શકે છે અને કેટલા નિભાવી શકે છે આ ચેલેન્જ. નવલખાઈ લોબડી આડું ભેડિયું માળિયું મઢડે રાસ રમે, સિમ્પલ છે સાવ. હાલો હાલો 0701 106 106 પર

0: FM, Kenya's premier Asian mix.
1: અરે અરે અરે, આ ફક્ત શો નથી, આ તો ગુજરાતનો અંદાજ છે. એ હાલો, કમલ કંટારિયાની સાથે ઇસ્ટ એફએમ પર.

0: love lakhai lobadi aadu bhediyu maariyu madade ras rame ane I did get a listener ke jene mane aa record karine moklavyu che on the on whatsapp ane apne chalo hu tamne badhane sambhavu ke jo aa kari shake to apne kem na kari shakie okay just listen to this moklavyu che mane riya mishrani e record karine let's listen to her
1: નવલા ખાઈ લો બડિયાળિયું ભેડિયું મળ્યું મઠને રસ રમે માં
0: અરે વાહ રિયા રિયા મિશ્રાની દેટ વોઝ ઇન્ડીડ એક્સલન્ટ થેન્ક યુ સો મચ એટલે તમે જોયું કે એટલું બધું કંઈ ડિફિકલ્ટ નથી એટલે મે બી હું તમને એન્કરેજ કરું બીજા લિસનર્સને કે તમે પણ રેકોર્ડ કરીને મોકલાવો તો આપણે સાંભળીએ કે બધાને એન્ડ રિયા કમ ઓન ટેલ મી ઇટ વોઝ ઇઝી રાઈટ ઓફકોર્સ ઇટ વોઝ ઇઝી સો નવલખાઈ લોબડિયાળુ ઇટ્સ એકચ્યુઅલી સૌરાષ્ટ્ર અને રબારી આહિર માલધારી જે કમ્યુનિટીઝ હોય ને એમની લોક સંસ્કૃતિનું એકદમ જ પોપ્યુલર અને ફેવરેટ લોકગીત છે આઈ મીન તેની ભાષા પહેરવેશ અને પ્રતિકોમાં કચ્છી રંગ જે કચ્છીનું આપણી જે ઓલું એલિમેન્ટ કહીએ ને એ ચોક્કસ જોવા મળે છે તો અહીંયા અમારે એટલું જ પૂછવું પડશે કે આમ તો તમે આ સોંગનો જો મતલબ જોવો તો એમ થાય કે નવલખાઈ લોબડિયાળું એટલે નવલખાઈ એટલે 900,000થી પણ વધારે કિંમતી એવી ઓઢણી લોબડી એટલે આપણે જે ગુજરાત સૌરાષ્ટ્રમાં આપણે જે ઓઢણી મળે ને ભરેલી એને ઓઢણી કહીએ કે 900,000થી પણ વધારે કિંમતી જે ઓઢણી હોય ને એના કરતા પણ કિંમતી આ પ્રેમ છે આપણો સો બેસિકલી ઇટ્સ અ લવ સોંગ અને અત્યારે હવે એટલું પૂછવા માંગીશ કે ભાઈ કેમ છો આપણા કેનિયામાં રહેતા કચ્છ અને સૌરાષ્ટ્રવાસીઓ મજામાં છો ને એ હાલો

લાઈક લિટરલી આ કેટલા સારા ભાઈ છે કે એની જાનુને એમ જ કહે છે કે મને તો ખાલી દાળ ભાત જ ખવડાવ, મને બીજું કંઈ નથી જોતું. આઈ મીન આટલા સિમ્પલ હવે કોઈ માણસ, કોઈ ભાઈ કેમ હોઈ શકે? આઈ મીન એ તો ભાઈઓ ફસી હોય, મને આ બનાવી દે, મને ઓલું બનાવી દે, પણ આ તો કેવા ડાયા છે, નહીં કેવું પડે કે નહીં. તો હવે આ દાળ ભાતનું સોંગ મેં શું કામ બગાડ્યું, આ દાળ ભાતની સ્ટોરી શું છે, તો ચાલો હું તમને કહું.

કડવીના અવાજમાં તમે સાંભળી રહ્યા હતા આ વધાવો રે, અને એવું લાગે છે કે આ કંઈક ટ્રેન્ડિંગ સોંગ બની જવાનું છે આ નવરાત્રી. શું લાગે છે તમને? હું છું કમલ, ઓન ધ ગુજરાતી શો, એ હાલો, ઓનલી ઓન ઈસ્ટ એફએમ. તો આ સોંગ વોઝ ટેકન ફ્રોમ ધ ફિલ્મ જિંદગી વન્સ મોર. હા, પાછી વાત કરી રહી છું આ જ ફિલ્મની. બિગ બોલીવુડ પ્રોડક્શન હાઉસ એટલે કે ધર્મા પ્રોડક્શન, ધર્મા પ્રોડક્શન એટલે કે ઓફકોર્સ કરણ જોહરે આ ગુજ્જુ ફિલ્મમાં ઇન્વેસ્ટ કર્યું છે, જે મેં તમને લાસ્ટ વીક વાત કરેલ. તો આપણે ગુજરાતી થઈને જો આપણો થોડો ટાઈમ આ ગુજરાતી ફિલ્મ જોવામાં ઇન્વેસ્ટ ના કરીએ તો આપણે શું કામના, રાઈટ? એટલે જો કહેવા એટલું જ માગું છું કે ચાન્સ મળે તો ડેફિનેટલી આ ફિલ્મ જોજો. અને અગેન, મેં હજી નથી જોઈ પણ મારે જવાનું છે. સખત કોઈ પણ જાતું હોય તો મને પ્લીઝ જણાવજો, હું તમારી સાથે આવીશ અને આપણે આ જોશું જિંદગી વન્સ મોર. એન્ડ એઝ આઈ સેડ, રિવ્યૂઝ આર અમેઝિંગ. ગુજરાતી ભાષાની ગમતનો સવાલ સાવ ઇઝી છે, સાવ એટલે સાવ ઇઝી. આઈ એમ શ્યોર કદાચ નાના છોકરાને પૂછું ને 2 વર્ષનાને તો એને પણ ખબર હશે, તો તમને તો બધાને ખબર જ હશે. તો આજની ગુજરાતી ભાષાની ગમતનો સવાલ છે કે 2099 પછી કયું વર્ષ આવે, 2099 પછી કયું વર્ષ આવે. વિચ યર કમ્સ આફ્ટર 2099, which year comes after 2099? Sounds simple. તમારે મને જવાબ મોકલાવાનો છે 0701 106 106 પર. તો જલ્દીથી મને મેસેજ કરો કે 2099 પછી કયું વર્ષ આવે. What year comes after 2099?

આ ઠંડીની મોસમમાં ફરીથી જો તમે હમણાં જ ટ્યુન ઇન થયા હો તો એક સવાલ પૂછી લઉં તમને કે મેં ગુજરાતી ભાષાની ગમતમાં પૂછ્યું છે કે 2099 પછી કયું વર્ષ આવે. જો તમને ખબર હોય તો મને મેસેજ કરો 0701 106 106 પર, 0701 106 106 પર. વિચ યર કમ્સ આફ્ટર 2099. હેલો સોરઠ,

અઘોરી મ્યુઝિક ના અવાજમાં આ તમે સાંભળી રહ્યા હતા સોરઠ. હું છું કમલ, ઓન ધ ગુજરાતી શો એ હાલો, ઓનલી ઓન ઈસ્ટ એફએમ. હરીશભાઈ એક બહુ જ ફાઇન મેસેજ મોકલ્યો છે જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે જેની લાગણી મળી છે એને પામી લેજો, જિંદગીમાં થોડું જતું કરીને હસતા શીખી લેજો. મળશે દુનિયામાં કેટલાય અપરિચિત લોકો, પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો. વાહ હરીશભાઈ, આખી તમે આ રવિવારની બપોર સુધારી દીધી, કેટલો ફાઇન મેસેજ છે. થેન્ક યુ સો મચ હરીશભાઈ. કમિંગ બેક ટુ ધી આન્સર, ગુજરાતી ભાષાની ગમત. તમે નહીં માનો, કોઈએ મને જવાબ મોકલ્યો છે 3000 કે 2099 પછી જે વર્ષ આવે એ 3000. કોઈએ મને મોકલાયું છે 2100 2100. પણ એ બધા ખોટા જવાબ છે. સાચો આન્સર છે જેને પણ મને મોકલાવ્યો છે, સાચો આન્સર છે 2100. 2099 પછી 2100નું વર્ષ આવે. અને એકચ્યુઅલી આજે મેં સવાલ પૂછ્યો ને, એ એકચ્યુઅલી ફિઝિકલ કોઈને પૂછ્યું ને તો એ લોકો એક સેકન્ડમાં જવાબ દેવાનો હોય. ઇટ્સ લાઈક અ બ્રેઇન ટીઝર. આ તો ચાલો મેં તમને થોડો ટાઈમ પણ આપ્યો વિચારવા માટે, બટ થેન્ક યુ સો મચ. સો ધીસ ઇટ્સ એકચ્યુઅલી અ બ્રેઇન ટીઝર કે જે તમારા મગજનું દહીં કરી નાખે અને તમારા મગજને કન્ફ્યુઝ કરી દે. અને સ્પેશિયલી એક સેકન્ડમાં જવાબ દેવાનો હોય તો યુ ડેફિનેટલી ગેટ કન્ફ્યુઝ કે ભાઈ આનો શું થાય આનો જવાબ. પણ બ્રેઇનને એક્ટિવ રાખવા બ્રેઇન ટીઝર્સ કરવા જોઈએ. આઈ મીન ફિઝિકલ સ્ટ્રેન્થ તો સિંહ અને વાઘ પાસે પણ છે. ફિઝિકલ સ્ટ્રેન્થ તો સિંહ અને વાઘ પાસે પણ છે, પણ શિયાળ એટલે કે ફોક્સ, ફોક્સને તમે કોઈ દિવસ સર્કસમાં કામ કરતા જોયું છે? શાંતિથી વિચારી લેજો.

0: And what a beautiful rendition of Mirabai nu je bhajan che. And this beautiful rendition was by Rekha Bhardwaj. And apna nana nana apna tiniya miniya na kai apne tabariya bada itlu fine gayu che. Wow. Again part of Varso season 4. Varso season 4 album ai loko apna juna gujarati geeto ane lok geeto ne nau una kai makeup karine makeover karine loka present kare che. And they are all so beautiful. Ho chu Kamal on the Gujarati show. Hey, hello. Only on East FM. To have chai sathe ni charcha. અને ચાય સાથેની ચર્ચામાં પણ આજની જે ચર્ચા છે તે મગજનું દહીં કરી નાખે એવી જ છે, જે મગજને આપણે કન્ફ્યુઝ કરી દે ને એવી ચર્ચા છે આ. તો આઈ એમ શ્યોર તમે મારી સાથે જોડાયેલા રહેશો ઓન એ હેલો ટુ ફાઇન્ડ આઉટ કે ભાઈ આ શું ચર્ચા શું છે. હું તમને એટલીસ ખાલી ટોપિક આપી દઉં કે ધ ટોપિક ઇઝ ધ ગ્રેટ ડ્રાય ફ્રૂટ્સ ડિબેટ. ધ ગ્રેટ ડ્રાય ફ્રૂટ્સ ડિબેટ ઓર મને સાવ ગુજ્જું કરવું હોય તો ડ્રાય ફ્રૂટનો ડ્રામા. ડ્રાય ફ્રૂટનો ડ્રામા ટોપિક છે આપણી ચાય સાથેની ચર્ચાનું. તો ડેફિનેટલી મારી સાથે ચાય લઈ લ્યો અને મારી સાથે જોડાઈ જાઓ ઓન એ હેલો.
1: All the favorite songs you grew up listening to. And the premier mix of today. East FM, Kenya's premier Asian mix.

0: હેલો કમલ કંટારિયાની સાથે ઈસ્ટ એફએમ પર
1: ઈસ્ટ એફએમ કેન્યાઝ પ્રીમિયર એશિયન મિક્સ
2: સુર મે ગાના સીખીએ પાધાનીસા એપ કે સાથ એઆઈ પાવર્ડ પર્સનલ મ્યુઝિક ટીચર ફ્રોમ સારેગા

અને સાચે જ સાચે તમને હું કહું છું કે ડેફિનેટલી ડેફિનેટલી હું ઘેલી જ થઈ ગઈ છું, કારણ કે આ જે ડ્રાય ફ્રૂટનો જે ડિબેટ છે, ડ્રાય ફ્રૂટનો ડ્રામા, હવે તમને સમજાવું જરાક વિસ્તારમાં કે નાના હતા, મોટા થતા હતા ત્યારે મમ્મી સેવા કરીને પ્રસાદ આપે ડ્રાય ફ્રૂટનો, બદામ, કાજુ, અખરોટ, અને મમ્મી કે ખાઈ જાઓ, ઇટ્સ વેરી ગુડ ફોર બોડી. તો ખાઈ ગયા, ખાતા ખાતા ખાતા જરાક મોટા થયા, ત્યાં કોઈએ કીધું કે આ કાજુ બદામ ડ્રાય ફ્રૂટ થોડા એમનેમ ખવાય અને પલાળીને ખાવા જોઈએ. તો વર્ષોથી પલાળવા માંડ્યા, પલાળવા માંડ્યા. પાંચ બદામ બે અખરોટ કરો જ કે નહીં તમે? હું તો કરું છું સાચે, અને આ દરેક ગુજરાતીઓના ઘરમાં તો હશે જ, પણ આઈ થિંક બધાના ઘરમાં આ હશે, પાંચ પલાળેલી બદામ ને બે અખરોટ અને બીજું તમે જે પણ ખાતા હોય. તો કહે કે હવે તમે પલાળીને ખાઓ, એટલે પલાળીને ખાધી, પલાળીને બદામ ખાવા માંડ્યા. ત્યાં વળી કોકે કીધું કે બદામની છાલ કાઢીને ખાવાની, એમને એમ થોડી ખવાય બદામ. એટલે મગજ ફરી ગયો, મગજની નસ ખેંચાઈ ગઈ કે આ હવે પણ અમને તો એમ કીધું એમને એમ ખાઈ જાઓ, ના ના કોઈ દિવસ ના ખવાય બદામ છાલવાળી. એટલે બદામ વળી છોલીને અમે લોકો પલાળેલી બદામ છોલીને પછી ખાઈએ. તો એવું એ પણ ચાલુ કર્યું. ત્યાં વળી હમણાં છ એક મહિના પહેલાં સાંભળ્યું કે ના ના સ્કિન કાઢી નાખો તો બધા ન્યુટ્રિયન્ટ્સ વયા જાય, એટલે સ્કિન નહીં કાઢવાની બદામની. એટલે મારો મગજ ગયો, મેં કીધું વોટ ઇઝ ગોઈંગ ઓન. અને ઉપરા ઉપર એ લેટેસ્ટ તો ઈ કે છેલ્લી જે હમણાં ડિબેટ નીકળી છે એમાં એમ કહેવાય છે કે આને ફ્રૂટ્સને એટલે તો ડ્રાય કહીએ છીએ, એ આ ડ્રાય ફ્રૂટ છે તો એને થોડા પછી પાછા પાણીમાં નાખીને વેટ કરવાના, એને ભીના કરવાના, નામ જ એનું ડ્રાય ફ્રૂટ છે તો પલાળવાના જ નહીં, એમને જ ખાઈ જવાના. હવે હું તો કંટાળી ગઈ, મેં કીધું જેમ મારું મગજનું દહીં થઈ ગયું એમ તમને પણ આવા બધા વિચારો આવે છે, અને તમે આપણે જોતા હોય એટલે વધારે એમ થાય કે ના હાય હાય હવે નહીં પલાડું, વળી કોક કે ના ના પલાડે એટલે વળી પલાડીએ. ઓલા તમે કોઈ તમારા મગજ સાથે ના રમતું હોય કાયમ? એવરી ડે દેર ઇઝ અ ડિફરન્ટ થિયરી. તો પ્લીઝ તમે મારી સાથે અગ્રી કરો કે તમે પણ આવું ફીલ કરો છો કે હવે આમાં વોટ ઇઝ ધ રિયાલિટી, આ ડિબેટનો અંત શું છે? કોઈ મને જો કહે તો સાચે હું ઇનામ આપું એમને. તમે કયો એ તમને આપું, ખાલી તમે મને કયો કે આ ડિબેટને એન્ડ કેવી રીતના કરી, પલાડું ના પલાડું, છાલ કાઢું ના કાઢું, મગજનું દહીં મને જણાવો. 0701 106 106 પર.